નમસ્કાર શ્રોતે હો, આજચા યા મંગલ પ્રભાતી આપણા સર્વાંસે મનપૂર્વક સ્વાગત. આપણ ઐકત આહાત 107.1 મેગાહર્ટ્ઝવર આકાશવાણી મુંબઈચી FM રેનબો વાહિની આણી ન્યૂઝ ઓન AIR એપ આણી સોબત આહે મી તુમચી સખી પાણીની વંદન.